0: કાર્યક્રમ ખેતીવાડી હમરવાવારામાં રહેતા ભાઈ બોન અને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
0: રામ રામ. હવે ભાઈ બોનો, આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગટ રેડિયો 90.8 FM. આપ સભીનું સ્વાગત કરે હા અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક નવા વિષયને હાથે. મનીષા બોન, આજે કાર્યક્રમમાં આપણા ભાઈ બોનો તકી વાતચીતનો વિષય હૈ કે ધાનની રોપાઈના ટાઈમ આપણાને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું હૈ. આપણે દેખો હા કે ધાન કેવલ એક ફસલ નથી, બલ્કી આપણે મનકનું ભોજન ને કિસાનોની આજીવિકાનું સૌથી મોટું આધાર હૈ.
0: હવે
1: વિશેષ કરીને આપણે જે વાગડ ક્ષેત્ર હે એમાં જુલાઈ મહિનામાં આપણે ધાનની રોપાઈ કરો હો ને આ સપ્તકી મહત્વપૂર્ણ ટેમ આપણું રહે હે.
0: હવે
1: અણી દોર મેં જઈ વખત કિસાન જે હે એ પૂરા ઉત્સાહ તકી ખેતરમાં આની રોપાઈ કરે તો એ આસ ઉમેદ રાખે કે એની ફસલ જે હે એ અસલ તરીકા તકી એને મળી પા. પણ કેવલ ભાઈ બોનો પોધો જ લગાડવો પર્યાપ્ત હે યા પાસે થોડી સી લાપરવાહી ભી ખેતી ફસલને પ્રભાવિત કરી શકે, યા કહી શકો કે સહી ટેમ ને સહી દૂરી ને સહી દેખભાલ તકી આપણે વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકો. તો આજે આપણે કાર્યક્રમમાં આના વિશે માટે ઘણા કાની વાતે કરવા વાળા હો કે ધાનની રોપાઈને ટાઈમ આપણે ભાઈ બોનોને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું હે જેમ તકી એણાને એણાની મહેનતનો લાભ મળી શકે.
0: હવે અંજલીબોન, તો આના વિશે માટે આપણે ભાઈ બોને ખાતી ઘણા આકાની વાતે રીંગા અબર હમળા ગીત ને મોરે કરા આપણી વાતે.
1: હવે તો ભાઈ બોનો આપ હમરતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિ બોન ગીત ત્યાં શું પૂરું અને આ ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બોનોનું સ્વાગત કરહ આપણે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે અંજલિ બોન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણ વાત કરવા વાળા હો કે ધાનની રોપાઈની ટેમે આપણે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું હે ભાઈ બોનો આપણે દેખો કે ધાનની આપણે અસલ ફસલ જુએ હે તે સૌથી પહેલા આપણે સહી ટેમમાં તે રોપાઈ કરવી જરૂરી હે પાણી આવવાન બાદ આપણે ખેતમાં નમી રે પાણી રે તારે આપણે રોપાઈ કરવી જુએ અગર આપણે જલ્દી કરી નાખંગા તો બી વો ઉગેગા નહીં ને આપણ અગર લેટ કરંગા તો બી આપણે ઉત્પાદન એવો પ્રભાવિત થઈ શકે એમ.
1: હવે મનીષાબુન આપે સહી કીધું જેમ કે આપે ટેમની વાત કરી એને સાથે આપણને સ્વસ્થ પૌધાનું ચયન કરવાની જરૂરત છે. આપણે દેખો હ કે રોપાઈ બદલે હંમેશા આપણને સ્વસ્થ હર્યો ને રોગમુક્ત પૌધાનું ચયન કરવું ઘણું જરૂરી છે. ઘણું નાનું ને ઘણું મોટું પોધું રહેગા એ બી આપણા ફસલને પ્રભાવિત કરી શકે. એટલે ભાઈ બુનો આપને કેવું ચંગા કે આપણને 20-25 દાડોનું જે પોધો હોગા એ જ આપણે રોપાઈ બદલે ઉપયુક્ત માનું જાગા. તો આપણને અણુ પોધાનું ચુનાવ કરવું હે ને એને આપણા ખેતરમાં આપણને લગાડવું હોગા.
0: હવે અંજલિ બોન એને સાથે ભાઈ બોરાને કેવું ચાંગા કે આપણ રોપાઈ કરો એને પહેલા આપણે ખેતરની જુતાઈ કરવી બી જરૂરી હે. ખેત વણા ખતે આપણે દેખ કે સમતલ થઈ જશે જેન ખતે પાણી એવો સમાન રૂપ ખતે આપણે ખેતને ફરેગા. ખેત ઓછું નીસું વેગા વો બી સહી થઈ જાયગા જેન ખતે આપણે દેખ કે પાણી સહી ફરેગા અને કમ ટાઈમે આપણે ખેતને પાણી એવો જલ્દી ફરી જાયગા જેન ખતે આપણે દેખ કે આપણે પૌધે હે વી બી લગાતાર બળતર રહેગા.
1: હવે મનીષા બોન આપે સહી કીધું આપણે કહી શકા આપણે ભાઈ બોનોને કે ઘણા કિસાન વધારે ઉત્પાદનની ઉમેદ મેં આપણે જે પૌધા હે એ પાઈ પાઈ લગાડી દે હે. પણ આપણને ધ્યાન રાખવું હે કે આવું કરવા થકી આપણને બચવું હે. આપણને પૌધાને પર્યાપ્ત ધૂપ હવા અને પોષણ આલવા બદલે એનાને જે સીમિત દૂરી હે એને અનુસાર જ લગાડવું હોગા. ઉચિત દૂરીમાં તે આપણે અગર રોપાઈ કરો તો આપણા જે પૌધા હે એ અસલ બને તક રહે હે એનમે રોગ કમ લાગે હે ને ઉત્પાદન ભી આપણને મળેગા. એટલે ભાઈ બોનોને સહી જાણકારી હોવી જોઈએ કે ધાનની રોપાઈ જે વખત આપણે કરી રહ્યો તેને આપણે દૂરીનું ધ્યાન હરતે રાખવું હે. દૂરીનું ધ્યાન રાખવાથી કે આપણે ઘણી સમસ્યા થકી બચી શકાય.
0: હવે અંજલિ બોન આપણે ઘણી અસલ વાત કીધી એને સાથે આપણે દેખો કે એક સ્થાન માટે આપણે ઘણા અકન પોદા ની લગાડવો હે. વેન જગા આપણે એક ખતી તીન પોદા યા બે ખતી ચાર પોદા લગાડવો હે જેન ખતે આપણે દેખો કે આપણે વધારે લાભ મળેગા. ભાઈ બોનો આપણે દેખો કે જેન ખતે આપણે આ પોદા ની જડી એવી મજબૂત થાયગા એને ફૂલ વધારે આવેગા ને આપણે ઉત્પાદન હે વો બી અચ્છું મળેગા.
1: હવે મનીષા બોન આપે સહી કીધું તો જેમ કે આજે આપણે કાર્યક્રમ માં આપણે ભાઈ બોનો થકી ઘણી અસલ વાતે કરી રહ્યો કે ધાનની રોપાઈ કરતા ટાઈમ આપણે ભાઈ બોનોની કઈ કઈ વાતનું ધ્યાન રાખવું હે તો આ વાતે આપણે અગાડી બી અમસ કરતા રંગા. પર મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણે ભાઈ બોનોને આપણે એકોર ગીત સંભળાવી દો.
0: હવે અંજલિ બોન તો ભાઈ બોનો હમણાં આ ગીત

0: ભાઈનબોનું ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફરો કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ગીતે કે પહેલે આપણે જાણ્યું કે ધાનની રોપાઈ કરતે ટાઈમ આપણને ટીમનું ધ્યાન હરતે રાખવું હૈ, સ્વસ્થ પૌધાનું ચયન હરતે કરવું હૈ, ખેતની અચ્છી તૈયારી, સહી દૂરી મેં રોપાઈ ને કમ પૌધાને બહેતર પરિણામ હરતે પ્રાપ્ત કરી શક. આ સવે વાત કર મનીષા બોન જલ પ્રબંધનની, તો આપણે તે કહ કે ધાન પાણીની ફસલ હૈ, પણ આનો મતલબ આ નથી કે ખેત મેં હંમેશા વધારે પાણી ભર્યું તકુર રહે. રોપાઈને બાદ આવશ્યકતાને અનુસાર જ આપણને પાણી રાખવું હૈ, ને વધારે પાણી અગર રહેગા તો આપણા પોષક તત્વને હાનિ પુગાડી શકે, ને ઘણા વખત રોગ ભી વધી શકે. એટલે આપણે ભાઈ બહેનોને એની વાતનું ધ્યાન રાખવું હૈ કે જેટલા પાણીની જરૂરત હૈ એટલો જ પાણી આપણે ખેતરમાં રાખ, અને એટલી જ નમી બનાવીને રાખ. કેમ કે વધારે નમી રહેગા તો આપણે જે ફસલમાં પોષક તત્વ રહે એ કમ થતા જાયગા, ને એને સાથે કીટ ને રોગનો જે પ્રકોપ હે એ વધવા લાગેગા.
1: હવે અંજલિબોન એને સાથે ભાઈ બોને કેવું ચાંગા કે આપણે મિટ્ટીનું પરીક્ષણને અનુસાર આપણે ખાદ ને ઉર્વરકનો ઉપયોગ કરવો હે. ભાઈ બોને કેવું ચાંગા કે આપણે જૈવિક ખાદનો, ગોબર ખાદનો ને સંતુલિત ઉર્વરકનો આપણે ઉપયોગ કરવો હે. જેન ખતે આપણે દેખા કે અંજલિ આપણે પૌધે પણ અચ્છું પોષક તત્વ મળેગા, ને વધારે વધેગા, ને એની આપણે ઉત્પાદકતા એ બી વધારે મળેગા.
0: હવે મનીષા બોન આપણે દેખો કે ટેમ ટેમ માટે આપણે ભાઈ બોને આપણે એ જ કહેતો રહો કે આપણને સંતુલિત ઉર્વરકનું પ્રયોગ કરવો હે. કેમ કે આપણે દેખો કે ઘણા જે કિસાન ભાઈ બહેન હે એ વધારે લાભના ચક્કરમાં ઘણા કાની બીજે ચીજે કામે લઈ લે, જે આપણે ખેતીને નુકસાન પુગાડે હે, ને આપણી ફસલના જે પોષક તત્વ હે એને બી ખરાબ કરતે. તો આપણે ભાઈ બહેનોને જૈવિક ખાદનું પ્રયોગ કરવું હે, ને આનું પ્રયોગ ભી આપણે મિટ્ટી પરીક્ષણ કરાવવાને અનુસાર જ કરવું હે. જે વખત આપણે મિટ્ટીની જાંચ કરાવ તે વખત આપણને ખબર પડી જા કે આપણે મિટ્ટીમાં કઈ ચીજની કમી હે, ને કઈ ચીજ આપણને વધારે થઈ ગઈ હે, તો એ નિયંત્રિત હરતે કરવી હે. એની સાથે આપણે દેખો હ કે ખરપતવારનું નિયંત્રણ ભી આપણને કરવું હે. બાઈન બોનો આપણે દેખો હ કે રોપાઈને થોડા દાડા બાદ જ ખેતરમાં ખરપતવાર ઉગવા લાગી છે. અગર આપણે સહી ટાઈમ માટે આને નહીં હટાવો તો આજે ફસલને મળવાવાળા પોષક તત્વ હે એ કમ થવા લાગી જાય હે, ને પાણીની જે ચીજે હે એનું બી આ ખરપતવાર વધારે ઉપયોગ કરી લે હે. તો એવા મેં આપણે ભાઈ બહેનોને ટેમ ટેમ માટે નિરાઈ ગુડાઈને માધ્યમ થકી ખરપતવારનું નિયંત્રણ કરવું હોગા. એની સાથે આપણે ભાઈ બહેનોને કેવું ચંગા કે ખરપતવાર એવો હો જે અગર ખાદની રૂપમાં આપણે કામમાં આવતું હોય આપણને એને કામે લેવું હોય, ને અગર એવું હોય કે એ પાસું ઉગી જાગા તો આપણને ખેત થકી એને હવતિંગસ બહાર કાઢી દેવું હોય, તાકી અણી પરેશાની થકી આપણે બચી શકા.
1: હવે અંજલિ બોન એને સાથે ભાઈ બોને કેવું ચાંગા કે આપણે કીડનો ને રોગનું બી નિગરાની રાખવી હે. આપણે દેખો કે સાટા પડી અણા મોસમ મેં આપણે પૌધો માં એવી કીટ ને રોગ બી લાગવા લાગી જઈએ, તે જણ ખતે આપણે દેખો કે આપણે ફસલ માટે ઘણા નુકસાન થઈ જાય હે. એટલે ભાઈ બોનો આપણે ખેત મેં નિયમિત પરીક્ષણ કરાવવું હે, ને કણા બી સમસ્યાની શરૂઆત મેં લક્ષણ દેખાય તે આપણે તરત જ કૃષિ વિશેષજ્ઞ ને કૃષિ વિભાગ મેં જઈને સલાહ લેવી હે.
0: હવે મનીષા બોન ને આજે આપણે દેખી રહો કે મોબાઈલ માં આપણે હેતે જાણકારી આવી સા, આપણે અણી ચીજનું જાણકારી રાખીને આપણે ધ્યાનમાં રાખી શકો કે સાટા કેટલા પડવાવા રહે, તેજ હવા ને રહેગા, હું થાગા મોસમ મેં હું પરિવર્તન આવવા વાળું હે, તો આ જાણકારી આપણે કને રહેગા તો આપણે જે કૃષિના કાર્ય હે એ આસાન થઈ શકે. ધાનની અસલ પેદાવારનું આધાર મનીષાબુન આપણે બીજ જ નથી, બલકી સહી ટેમ માટે કી ગઈ રોપાઈ, ખેતરની ઉચિત તૈયારી, એ ફસલની નિયમિત દેખભાલ બી હે. નાની નાની સાવધાની રાખીને આપણે ભવિષ્યમાં મોટો લાભ કમાવી શકો. બાઈન બોનો આપણે કિસાન ભાઈ બોનોને એની વાતનું ધ્યાન રાખવું હે કે આપણે જઈ વખત બી રોપાઈ કરો તો આપણે સૌથી પહેલે અસલ પૌધાનું ચયન કરવું હે, રોપાઈ કરો તે વખત દૂરીનું ધ્યાન રાખવું હે, પાણી ને ઉર્વરકોનું સંતુલન બી બનાવીને રાખવું હે. ને સાટાના મોસમમાં જેમ કે આપણે દેખો કે ખરપતવાર વધારે થા તો એનું બી ટેમ માટે પ્રબંધન કરવું હે. અને સબ વાતોનું ધ્યાન રાખંગા ઉત્પાદન ને આય બે આપણને અસલ મળી શકે. અને ખરીફના મોસમમાં ભાઈ બોનો વૈજ્ઞાનિકોની સલાહ ને આપણું જે ગળલ મન કહે એનો જે અનુભવ હે એ બે હાથે લઈને અગર આપણે કામ કરંગા તો આપણે ધાનની ખેતી જે હે એ વધારે સફળ, લાભદાયક ને ટકાઉ બની શકેગા. એટલે ભાઈ બોનો આપણને એની વાતનું ધ્યાન રાખવું હે કે અસલ રોપાઈસ આપણે અસલ ફસલની પહેચાન રહે હે.
1: હવે અંજલિ બોન તો આપણે આના વિષય માંથી આપણે ભાઈ બોને કથી ઘણા કાની વાતે થઈ ગઈ હી, ને હવે દેખી રહી હે કે ટાઈમ બી થઈ જોઈએ આપણે કાર્યક્રમ કથી સૂટ પડવાનો.
0: હવે
1: સૂટ તો પડ્યો, પણ જાતા કથી પહેલા એક બીજું ગીત સાંભળી લો.
0: હવે

0: ભાઈ બોનો, અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડે સુટ આપને મારું આસો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સૂચવા અમને આલી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાઘ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાઘધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
1: તો ભાઈન બોનો, ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયની હાથી. તાર હુદી
0: રામ રામ રામ રામ.

0: ભાઈ ને બોનો, આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ માં આપણે રહ, યા આપણે ની કેટલી શાંતિ મળે હે, જેની હવા માં આપણે હાલ હ, એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી, બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો. હવે
0: આજે નાના નાના કદમ હે, એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: અંજલિબન ગીત ત્યાં શું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે બોનોનું સ્વાગત કરે હા આપણે આજની કાર્યક્રમ ઘુમર મેં જેમ કે અંજલિબન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે પ્રસવને બાદ માની દેખભાલ એવી કેમ જરૂરી હે ને આપણે હેતે કરો
1: હવે
0: અંજલિબન આપણે દેખો હ કે અગર આપણે બોનને આ પ્રસવ થાય હે તારે વર્ણન શરીર મેં ઘણા અકાના પ્રાકૃતિક બદલાવ આવે હે વર્ણને શરીર પહેલ હરકો નથી રહેતું હે વર્ણને આપણે દેખો હ કે કમજોરી આવી જાય હે થકાન થઈ જાય હે ખૂનની કમી થઈ જાય હે શરીર દર્દ થવા માંડી જાય ને ભાવનાત્મક બદલાવ બી આવી શકે એમ એટલે બહેન બોનો કેવું ચાંગા કે સહી સમય માં

0: માની દેખભાલ કરવી ઘણી હક્કાની જરૂરત હે. પરિવારને વણને આરામ આલવું હે, સહયોગ આલવું હે, ને વણા હાથે બહીને વાતે કરવી હે. તે એણ ખતે આપણ દેખાંગા કે આપણી બોનનું સ્વાસ્થ્ય હે વો ભી સહી રહેગા, ને માનસિક તનાવ ખતી ભી મુક્ત રહેગા.
1: હવે મનીષા બોન આપે સહી કીધું, તો જેમ કે આપે બતાડ્યું કે પ્રસવની બાદ આપણી બોનને શરીરમાં ઘણા ઘણા બદલાવ આવે હે. આયસે વે વાત કરો કે માની દેખભાલ કેમ જરૂરી હે, તો ભાઈ બોનો આપણે દેખો હો કે માં અગર સ્વસ્થ રહેગા તો સૌરભ ભી અસલ તરીકા તકી રહી પાએંગા.
0: હવે
1: પ્રસવની બાદ અગર સહી દેખભાલ આપણી બોનને મળે તો સંક્રમણના જે ખતરા હે ઈ કમ થઈ શકે, ને શરીર જે હે ઈ જલ્દી સ્વસ્થ થઈ સા. એની સાથે આપણે દેખો કે માનસિક તનાવ ભી કમ આપણી બોનને થાગા, કેમ કે અગર ઘર પરિવારનો મનક એણની માની અનદેખી કરેગા, એને સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન નહીં રાખેગા, તો ઈ માં જે હે ઈ ચીડચીડુપન મહેસૂસ કરેગા. ઘણી ટાઈમ પરિવારને જુએ કે જેટલું સોરાનું ધ્યાન રાખે એટલું જ એની માનું ધ્યાન રાખે, કેમ કે અગર માં સ્વસ્થ હોગા તો સોરો સ્વસ્થ રહી શકેગા.
0: હવે અંજલી બોને એને સાથે આપણે ભાઈ બોનોને કેવું ચાહંગા કે આપણે બોનને રહે વણને પૌષ્ટિક ભોજન આલવું હે, ને ટેમ ટેમ માટે વણને બરાબર આરામ ભી આલવું હે. ભાઈ બોને આપણે દેખા હો કે પ્રસવને બાદ અગર આપણ બોનને પૌષ્ટિક ભોજન આલંગા તો વે અધિક સ્વસ્થ રહેગા. આપણે વણને આલવું હે દાલ ને દૂધ ને હરી સબ્જી ને મોસમ ને ફળ ને સાબુત અનાજ ને પાણી એવું બી આપણે પર્યાપ્ત માત્રામાં આલવું હે. એની સાથે ભાઈ બોનો કેવું ચાહંગા કે વણને પર્યાપ્ત આરામની બી જરૂરત પડે હે, તો આપણે વણને આરામ આલવું હે. એની સાથે કેવું ચાહંગા કે પરિવારના સદસ્ય હિ વે ઘરેલુ કામોમાં વણને સહયોગ કરેગા, તે આપણે માં હે વે જલ્દી સ્વસ્થ થઈ જાયગા.
1: હવે મનીષા બોન આપે સહી કીધું, જેમ કે આપે બતાડ્યું કે આપણી બોનોને આપણને પૌષ્ટિક આહાર આલવું જોઈએ, આપણે દેખો કે અણી ટાઈમ આપણી બોનોનું જે શરીર હે એ ઘણા કાનું કમઝોર થઈ સા. આપણે દેખો કે પ્રસવને બાદ આપણી જે બોને રહે એણાને કમ મરસવારી ચીજે આલે હે, ને ઘણી વખત એવું થા કે એ સબ ચીજે એણાને સ્વાદ અનુસાર નથી રહેતી, ને એ ચીડચીડોપન મહેસૂસ કરે. તો એવામાં આપણને જુએ કે અણી ટાઈમ આપણે એણનું જે ખાવાનું બનાવી રહો એમને થોડું સ્વાદ મલાવી દઉં. આપણને ઘીની માત્રા ને એ બી ડોક્ટરની સલાહ તકીસ એણાને આલવી હે, તાકી આપણી જે બોને હે એ સ્વસ્થ રહી શકે. અણી ટાઈમ આપણે દેખો કે આપણી જે બોને હે એણાને અજવાઈનનું પાણી આલે હે, ગોંદનું પાણી આલે હે, તો આ સબ ચીજે એણાને સ્વાસ્થ્ય બદલે ઘણી જરૂરી હે, કેમ કે અણી ટાઈમ આપણી જે બોને હે એ સોરાને સ્તનપાન ભી કરાવે હે. અગર એ સહી માત્રામાં પૌષ્ટિક તત્વને લેંગા તો સોરો બરાબર સ્તનપાન કરી પાગા, ને એને ભી એ પોષક તત્વનો લાભ મળી પાગા. અણી ટાઈમ ઘર પરિવાર વાળા જે ભી સદસ્ય હે એણાને ધ્યાન રાખવું હે કે એ આપણી બોનોને પર્યાપ્ત આરામ આલે, તનાવ તકી દૂર રાખે, ને એણન તકી નિયમિત સંવાદ કરે. કેમ કે અણી વખત આપણે દેખો કે આપણી જે બોને હે એણામાં ઘણા કાના બદલાવ આવે હે, વ્યવહારનું ભી બદલાવ આવે હે, કેમ કે એણનું શરીર એવું થઈ સા કે ખુદ કાંઈ નથી કરી પાતી. તો એવામાં એણને એમ લાગે કે કોઈ મનક એણન કને હેતો દાડો બે, ને એની દેખરેખ કરે, એણને મનની વાતે સાંભળે જે કેવું ચાહી રહી હે.
0: હવે અંજલી બોન એની સાથે આપણે દેખા કે સોરાને જન્મને તુરંત બાદ આપણે માનું દૂધ રહે વો આપણે સોરા બદલે ઘણા કાનો લાભ કરી રહે. તો ભાઈ બોનો કેવું ચાહંગા કે આના ખતે આપણે જો સોરું રહે એની રોગ પ્રતિરોધક ક્ષમતા હે વે બી મજબૂત થાય હે. આ સંજલી બોન કેવું ચાહંગા કે આપણે બોનને હે વ્યક્તિગત સ્વચ્છતા રાખવા માટે બી ઘણું ધ્યાન આલવું હે. સાફ કપડો પહેરવું હે, હાથ ધોવા હે, ને ડોક્ટરને સલાહનું પાલન ભી કરવું હે.
1: હવે મનીષા બોન આપે સહી કીધું, તો જેમ કે આ કાર્યક્રમમાં આપણી બોનો થકી ઘણી અસલ વાતે ચાલી રહી હે, આ વાતે આપણે અગાડી બી અમસ કરતા રંગા, પર મારું મન થઈ રહ્યું હે કે કેમને આપણી બોનોને આપણે એક ઓર ગીત હમરાવી દઉં.
0: હવે અંજલી બોન તો હમણાં આ ગીત

0: મોની ગીત તો આશું પૂરું અને ગીત વાત એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ગીત કે પહેલા આપણે જાણ્યું કે માની દેખભાલ પ્રસવની બાદ કેમ જરૂરી હૈ, પૌષ્ટિક ભોજન ને આરામ આપણે આપણી બુનોને હરતે કરાવવું હૈ, એને સાથે આપણે જાણ્યું સ્તનપાન ને સ્વચ્છતાને બારામાં. આ સવે વાત કરો માનસિક સ્વાસ્થ્યની જરૂરતને બારામાં. તો ભાઈ બોનો પ્રસવને બાદ ઘણા કને છે બોને હે એ ઉદાસી ને ચિંતા ને તનાવ ને મહેસૂસ કરે હે. એવા ટાઈમમાં પરિવારના જે મનક હે એને માનું હાથ હલવું જોઈએ, એનાની વાતે સાંભળવી જોઈએ ને એને એકલું મહેસૂસ ન થવા દેવું જોઈએ. જરૂરત પડવા માટે આપણે સ્વાસ્થ્ય કાર્યકર્તા ને ડોક્ટર ની સલાહ બી લેવી જોઈએ. કેમ કે ઘણી વખત જે બોને હે એ વધારે અણી ચીજે મેં ખોવાઈ જાય ને એ વધારે ચીજને સોચવા લાગી છે હે. એટલે આપણે દેખો કે આપણી બોનોને બી જોઈએ કે એ અણી ટાઈમ કઈ બી વાતની વધારે વિચાર ને કરીને ખુદને સ્વાસ્થ્યનું બી ધ્યાન રાખે. જેમ કે મનીષા બોન આપી કીધું તું કે વ્યક્તિગત સ્વચ્છતા રાખવી ઘણી જરૂરી હૈ. વાસ્તવમાં આપણે દેખો કે અણી ટાઈમ સંક્રમણ જે હૈ એ વધારે જલ્દી સોરામે ફેલી શકે. એટલે માને જુએ કે ટાઈમ ટાઈમ માટે હાથ પગ ધોતી રહે ને આપણા સોરાને સંક્રમણ થકી બચાવવાનું બી ધ્યાન રાખે. તો ભાઈ બોનો આપણે ઈસ કેવું ચંગા કે અણી ટાઈમ માને સપ્તકી વધારે જરૂરત પરિવારના હાથની રહે. અગર સહી વખત પરિવારના સદસ્ય આપણી બોનોનું હાથ આલિંગા તો આપણે દેખંગા કે આપણી જે બોને હે એ અણી ટાઈમને ઘણા અસલ તરીકા થકી કાઢી શકે. આપણે દેખો કે ઘણી બોને એમ બી કહે હે કે આ ટાઈમ કાઢવું એના ને બદલે ઘણું મુશ્કેલ થઈ સા. અગર પરિવારનું હાથ રહે તો આપણી બોને આસાની થકી આ સબ ચીજને પૂરી કરી શકે.
1: હવે અંજલિ બોન એને સાથે આપણે ભાઈ બોનોને કાર્યક્રમને માધ્યમ કરતી કેવું જાંગા કે આપણી જે સોરનો જન્મ હે આ કેવલ નવા જીવનની શરૂઆત જ નથી હે, બલકે આપણે માને બદલે એક નવું સફર બી હે. અને આ સફર મેં વણને પ્યાર સન્માન ને પૌષ્ટિક ભોજન ને આરામ ને પરિવારનો સહયોગનું બી ઘણી જરૂરત પડે હે. તે ભાઈ બોનો કેવું ચાંગા કે આજે આપણે આ સંકલ્પ લેવું હે કે ઘરના હેતા મનકા મળીને આપણે સોરાને જન્મ થાય હે તો એને સાથે આપણે વણને સોરાને બી ધ્યાન રાખવું હે ને માને બી પૂરી દેખભાલ કરવી હે. કેમ કે ભાઈ બોનો આપણે દેખો કે માં સ્વસ્થ થાયગા તે વણને સોરું હે વો બી સ્વસ્થ રહેગા. જયારે માં અને સોરું બે સ્વસ્થ થાયગા તે આપણે પરિવાર હે વો પૂરું ખુશહાલ બનેગા ને આપણે સમાજ હે વો બી ખુશહાલ બનેગા.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, અણી ટાઈમ આપણી જે બોને હે એને બી જુએ કે એને આરામ કરવાનું ટાઈમ મળ્યું હે તે પર્યાપ્ત માત્રામાં આરામ કરે. આપણે દેખો કે પ્રસવને બાદ ઘણા કાની સાવધાની આપણી બોનોને રાખવી જોઈએ. જેમ કે આપણે જે ગઢલો મનક કહે હે આપણી બોનોને કે પ્રસવને બાદ એને માતા માટે બાંધવું જોઈએ, કમર માટે બાંધવું જોઈએ, તાકી બાદવાળું જે ટાઈમ હે એ એનાનું અચ્છું નીકળે. એમ કે હે કે અગર માતા માટે ટાઢી ટાઢી હવા લાગે એની વખત તો કાંઈ નહીં થા, આ પાસે જઈને માથું દુખવાનું કારણ બની શકે, કમર મેં દર્દ ને શરીર મેં દર્દની સમસ્યા પેદા થઈ શકે. તો એવા મેં આપણી બોનોને જુએ કે ગઢલા મનકની જે વાતે હે એને ધ્યાન તકી સાંભળે ને એનાનું અમલ કરે. કેમ કે ગઢલા મનક જે હે એ ઘણા અનુભવ તકી ગુજરી ચુકે હે. એ આપણને કોઈ વાત કહી રહી તે એને આપણને ધ્યાન તકી સાંભળવું હે ને અગર આપણને એનાની વાતમાં કોઈ ભી જરાસુ ભી સંકોચ લાગે તો આપણે ડોક્ટર થકી ટાઈમ ટાઈમ માટે મળતા રહેવું હે ને નિયમિત જાંચ કરાવતા રહેવું હે. કેમ કે આપણે દેખો કે અગર આ પ્રસવ થાતી અગર સામાન્ય હે તો ભી આપણને જાંચ કરાવવી હે ને ઓપરેશન થકી કાંઈ થઈ રહ્યું હે તો ભી આપણને નિયમિત જાંચ તો કરાવવી છે. કેમ કે આ સમસ્યા અગર વધારે વધે એને પહેલા જ અગર આપણે ટાઈમ માટે ઈલાજ કરી દો તો આપણું જે જીવન હે આપણું જે આ ટાઈમ હે એ અસલ તરીકા થકી નીકળી શકે. તો આશા કરો હો મનીષા બોન કે આ હંગરી વાતે આપણે ભાઈ બોનોને ગમી હોંગા. કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનું. તો સૂટો તો પડ પણ સાથે પહેલા હામરી લાઈક ઓર કીતને મોરે પડો સૂટો.
1: હવે અંજલિ બોન

0: મનીષા બોન ગીત તો આઈશું પૂરું નણસ ગીત હાથે હવે કાર્યક્રમ ઘુમર તકી પડા સુટ આશા કરા હો કે આજે કાર્યક્રમ મેં આપણી બોન તકી સે વાતે રહી હૈ કે પ્રસવ ને બાદ માં ની દેખભાલ નું ભી આપણને એટલું જ ધ્યાન રાખવું હૈ જેટલું આપણે નવજાત શિશુનું રાખો હો તો આશા કરા હો કે આપણી બોનને આ વાતે ગમી હોંગા તો બોને આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારે અણપતા માટે
1: હવે ભાઈઓ બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 3270001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માંથી અમારું ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક ના વિશે નિહાતે તારું દી
1: રામ રામ રામ રામ

0: કાર્યક્રમ ખેતીવાડી હમરવાવારામાં રહેતા ભાઈ બોન અને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
0: રામ રામ. હવે ભાઈ બોનો, આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગટ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કર હ અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયો હ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક નવા વિષયની હાથે. મનીષા બોન, આ કાર્યક્રમ મેં આપણા ભાઈ બોનો થકી વાતચીતનો વિષય હૈ કે ધાનની રોપાઈના ટાઈમ આપણાને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું હૈ. આપણે દેખો હ કે ધાન કેવલ એક ફસલ નથી, બલકી આપણે મનકનું ભોજન ને કિસાનોની આજીવિકાનું સૌથી મોટું આધાર હૈ.
0: હવે
1: વિશેષ કરીને આપણે જે વાગડ ક્ષેત્ર હૈ એમ જુલાઈ મહિનામાં આપણે ધાનની રોપાઈ કરો હો ને આ સૌથી મહત્વપૂર્ણ ટાઈમ આપણું રહે હૈ.
0: હવે
1: અણી દોર મેં જે વખત કિસાન જે હૈ એ પૂરા ઉત્સાહ થકી ખેતરમાં આની રોપાઈ કરે તો એ આસ ઉમેદ રાખે કે એની ફસલ જે હૈ એ અસલ તરીકા થકી એને મળી પા. પણ કેવલ ભાઈ બોનો પોધો જ લગાડવું પર્યાપ્ત હૈ યા પાસે થોડી સી લાપરવાહી ભી ખેતી ફસલને પ્રભાવિત કરી શકે યા કહી શકો કે સહી ટાઈમ ને સહી દૂરી ને સહી દેખભાલ થકી આપણે વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકો. તો આજે આપણે કાર્યક્રમ મેં આના વિશે માટે ઘણા કાની વાતે કરવા વાળા હો કે ધાનની રોપાઈને ટાઈમ આપણા ભાઈ બોનોને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું હૈ જેમ થકી એનાને એનાની મહેનતનો લાભ મળી શકે.
0: હવે અંજલિબોન, તો આના વિશે માટે આપણે ભાઈ બોનો ખાતે ઘણા આકાની વાતે રીંગા અબર હમળા ગીત ને મોરે કરા આપણી વાતે.
1: હવે તો ભાઈ બોનો આપ હમરતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિબેન, ગીત ત્યાં શું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરહ આપણે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે અંજલિબેન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હોઉં કે ધાનની રોપાઈને ટેમે આપણે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું હે. ભાઈ બહેનો, આપણે દેખો કે ધાનની આપણે અસલ ફસલ જુવે હે તે સૌથી પહેલા આપણે સહી ટેમમાં તે રોપાઈ કરવી જરૂરી હે. પાણી આવવા બાદ આપણે ખેતમે નમી રે પાણી રે તારે આપણે રોપાઈ કરવી જુવે. અગર આપણે જલ્દી કરી નાખંગા તો બી વો ઉગેગા નહીં, ને આપણ અગર લેટ કરંગા તો બી આપણે ઉત્પાદન એવો પ્રભાવિત થઈ શકે એમ.
1: હવે મનીષાબુન, આપે સહી કીધું, જેમ કે આપે ટેમની વાત કરી એની સાથે આપણને સ્વસ્થ પૌધાનું ચયન કરવાની જરૂરત હે. આપણે દેખો કે રોપાઈ બદલે હંમેશા આપણને સ્વસ્થ હર્યો ને રોગમુક્ત પૌધાનું ચયન કરવું ઘણું જરૂરી હે. ઘણું નાનું ને ઘણું મોટું પોધું રહેગા એ બી આપણા ફસલને પ્રભાવિત કરી શકે. એટલે ભાઈ બુનો, આપને કેવું ચંગા કે આપણને 20-25 દાડાનું જે પોધો હોગા એ જ આપણે રોપાઈ બદલે ઉપયુક્ત માનું જાગા. તો આપણને અણુ પોધાનું ચુનાવ કરવું હે ને એને આપણા ખેતરમાં આપણને લગાડવું હોગા.
0: હવે અંજલિબેન, એને સાથે ભાઈ બોરાને કેવું ચાંગા કે આપણ રોપાઈ કરે એને પહેલા આપણે ખેતરની જુતાઈ કરવી બી જરૂરી હે. ખેત વણા ખતે આપણે દેખ કે સમતલ થઈ જશે, જેન ખતે પાણી એવો સમાન રૂપ ખતે આપણે ખેતને ફરેગા. ખેત ઊંસુ નીસુ વેગા વો બી સહી થઈ જાયગા, જેન ખતે આપણે દેખ કે પાણી સહી ફરેગા અને કમ ટાઈમે આપણે ખેતમે પાણી એવો જલ્દી ફરી જાયગા, જેન ખતે આપણે દેખ કે આપણે પોદે હે વી બી લગાતાર બઢતે રહેગા.
1: હવે મનીષા બોન, આપે સહી કીધું, આપણે કહી શકીએ આપણે ભાઈ બોનોને કે ઘણા કિસાન વધારે ઉત્પાદનની ઉમેદ મેં આપણે જે પોધા હે એ પાય પાય લગાડી દે હે. પણ આપણને ધ્યાન રાખવું હે કે આવું કરવા થકી આપણને બચવું હે. આપણને પોધાને પર્યાપ્ત ધૂપ હવા અને પોષણ આલવા બદલે એનાને જે સીમિત દૂરી હે એને અનુસાર જ લગાડવું હોગા. ઉચિત દૂરી માટે આપણે અગર રોપાઈ કરો તો આપણા જે પોધા હે એ અસલ બને તક રહે હે, એનમે રોગ કમ લાગે હે ને ઉત્પાદન ભી આપણને મળેગા. એટલે ભાઈ બોનોની સહી જાણકારી હોવી જોઈએ કે ધાનની રોપાઈ જે વખત આપણે કરી રહ્યો તેને આપણે દૂરીનું ધ્યાન હરતે રાખવું હે. દૂરીનું ધ્યાન રાખવા થકી આપણે ઘણી સમસ્યા થકી બચી શકા.
0: હવે અંજલિબેન, આપે ઘણી અસલ વાત કીધી, એને સાથે આપણે દેખ કે એક સ્થાન માટે આપણે ઘણા અકન પોદા ની લગાડવા હે. વેન જગા આપણે 1-3 પોદા યા 2-4 પોદા લગાડવા હે, જેન ખતે આપણે દેખ કે આપણે વધારે લાભ મળેગા. ભાઈ બોનો, આપણે દેખ કે જેન ખતે આપણે આ પોદા ની જડી એવી મજબૂત થાયગા, એને ફૂલ વધારે આવેગા ને આપણે ઉત્પાદન એવો બી અચ્છું મળેગા.
1: હવે મનીષા બોન, આપે સહી કીધું, તો જેમ કે આજે આપણે કાર્યક્રમ માં આપણે ભાઈ બોનો થકી ઘણી અસલ વાતે કરી રહ્યો કે ધાનની રોપાઈ કરતા ટાઈમ આપણે ભાઈ બોનોને કઈ કઈ વાતનું ધ્યાન રાખવું હે, તો આ વાતે આપણે અગાડી બી અમસ કરતા રંગા. પર મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણે ભાઈ બોનોને આપણે એક ઓર ગીત હમરાવી દો.
0: હવે અંજલિબેન, તો ભાઈ બોનો હમણાં આ ગીત.

0: ભાઈનબોનું ગીત તો અહીં શું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફરો કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ગીતે કે પહેલે આપણે જાણ્યું કે ધાનની રોપાઈ કરતે ટાઈમ આપણને ટીમનું ધ્યાન હરતે રાખવું હૈ, સ્વસ્થ પૌધાનું ચયન હરતે કરવું હૈ, ખેતની અચ્છી તૈયારી, સહી દૂરી મેં રોપાઈ ને કમ પૌધાને બહેતર પરિણામ હરતે પ્રાપ્ત કરી શક. આ સવે વાત કર મનીષા બોન જલ પ્રબંધનની, તો આપણે દેખ હ કે ધાન પાણીની ફસલ હૈ, પણ આનો મતલબ આ નથી કે ખેત મેં હંમેશા વધારે પાણી ભર્યું તકુર રહે. રોપાઈને બાદ આવશ્યકતાને અનુસાર જ આપણને પાણી રાખવું હૈ, ને વધારે પાણી અગર રહેગા તો આપણા પોષક તત્વને હાનિ પુગાડી શકે ને ઘણા વખત રોગ ભી વધી શકે. તો એટલે આપણે ભાઈ બહેનોને એની વાતનું ધ્યાન રાખવું હૈ કે જેટલા પાણીની જરૂરત હૈ એટલો જ પાણી આપણે ખેતરમાં રાખ અને એટલી જ નમી બનાવીને રાખ, કેમ કે વધારે નમી રહેગા તો આપણે જે ફસલમાં પોષક તત્વ રહે હે એ કમ થતા જાયગા ને એને સાથે કીટ ને રોગનો જે પ્રકોપ હે એ વધવા લાગેગા.
1: હવે અંજલિ બોન એને સાથે ભાઈ બોનાને કેવું ચાંગા કે આપણે મિટ્ટીનું પરીક્ષણને અનુસાર આપણે ખાદ ને ઉર્વરકનો ઉપયોગ કરવો હે. ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે જૈવિક ખાદનો, ગોબર ખાદનો ને સંતુલિત ઉર્વરકનો આપણે ઉપયોગ કરવો હે, જેન ખતે આપણે દેખા કે અંજલિ આપણે પૌધે પણ અચ્છું પોષક તત્વ મળેગા ને વધારે વધેગા ને એની આપણે ઉત્પાદકતા એ બી વધારે મળેગા.
0: હવે મનીષા બોન આપણે દેખો કે ટેમ ટેમ માટે આપણે ભાઈ બોનોને આપણે એ જ કહેતર કે આપણને સંતુલિત ઉર્વરકનો પ્રયોગ કરવો હે, કેમ કે આપણે દેખો કે ઘણા જે કિસાન ભાઈ બહેન હે એ વધારે લાભના ચક્કરમાં ઘણા કાની બીજે ચીજે કામે લઈ લે જે આપણે ખેતીને નુકસાન પુગાડે હે ને આપણી ફસલના જે પોષક તત્વ હે એને બી ખરાબ કરી દે. તો આપણે ભાઈ બહેનોને જૈવિક ખાદનો પ્રયોગ કરવો હે, આનો પ્રયોગ ભી આપણે મિટ્ટી પરીક્ષણ કરાવવાને અનુસાર જ કરવું હે. જે વખત આપણે મિટ્ટીની જાંચ કરાવ તે વખત આપણને ખબર પડી જા કે આપણે મિટ્ટીમાં કઈ ચીજની કમી હે ને કઈ ચીજ આપણને વધારે થઈ ગઈ હે તે એ નિયંત્રિત હરતે કરવી હે. એની સાથે આપણે દેખો હ કે ખરપતવારનું નિયંત્રણ ભી આપણને કરવું હે. બાઈનબોનો આપણે દેખો હ કે રોપાઈને થોડા દાડા બાદ જ ખેતરમાં ખરપતવાર ઉગવા લાગી છે. અગર આપણે સહી ટાઈમ માટે આને નહીં હટાવ તો આજે ફસલને મળવાવાળા પોષક તત્વ હે એ કમ થવા લાગી જાય હે ને પાણીની જે ચીજે હે એનું બી આ ખરપતવાર વધારે ઉપયોગ કરી લે હે. તો એવા મેં આપણે ભાઈ બહેનોને ટેમ ટેમ માટે નિરાઈ ગુડાઈને માધ્યમ થકી ખરપતવારનું નિયંત્રણ કરવું હોગા. એની સાથે આપણે ભાઈ બહેનોને કેવું ચંગા કે ખરપતવાર એવો હો જે અગર ખાદને રૂપમાં આપણે કામે આવતું હોય આપણને એને કામે લેવું હોય, ને અગર એવું હોય કે એ પાસું ઉગી જાગા તો આપણને ખેત થકી એને હવતિંગસ બહાર કાઢી દેવું હોય તાકી અણી પરેશાની થકી આપણે બચી શકા.
1: હવે અંજલિ બોન એને સાથે ભાઈ બોનને કેવું ચાંગા કે આપણે કીડનો ને રોગનું બી નિગરાની રાખવી હે. આપણે દેખો કે સાટા પડી અણા મોસમ મેં આપણે પૌધો માં એવી કીટ ને રોગ બી લાગવા લાગી જઈએ, તે જણ ખતે આપણે દેખો કે આપણે ફસલ માં ઘણા કાનું નુકસાન થઈ જાય હે. એટલે ભાઈ બોનો આપણે ખેત મેં નિયમિત પરીક્ષણ કરાવવું હે ને કણા બી સમસ્યાની શરૂઆત મેં લક્ષણ દેખાય તે આપણે તરત જ કૃષિ વિશેષજ્ઞ ને કૃષિ વિભાગ મેં જઈને સલાહ લેવી હે.
0: હવે મનીષા બોન ને આજે આપણે દેખી રહો કે મોબાઈલ માં આપણે હેત તે જાણકારી આવી સા આપણે અણી ચીજનું જાણકારી રાખીને આપણે ધ્યાનમાં રાખી શકો કે સાટા કેટલા પડવા રહે તે જવાની રહેગા હું થાગા મોસમ મેં હું પરિવર્તન આપવા વાળું હે. તો આ જાણકારી આપણે કને રહેગા તો આપણે જે કૃષિના કાર્ય હે એ આસાન થઈ શકે. ધાનની અસલ પેદાવારનું આધાર મનીષાબુન આપણે બીજ જ નથી, બલકી સહી ટેમ માટે કી ગઈ રોપાઈ, ખેતરની ઉચિત તૈયારી ને ફસલની નિયમિત દેખભાલ ભી હે. નાની નાની સાવધાની રાખીને આપણે ભવિષ્યમાં મોટો લાભ કમાવી શકો. બાઈનબોનો આપણે કિસાન ભાઈ બહેનોને એની વાતનું ધ્યાન રાખવું હે કે આપણે જઈ વખત બી રોપાઈ કરો તો આપણે સૌથી પહેલે અસલ પૌધાનું ચયન કરવું હે, રોપાઈ કરો તે વખત દૂરીનું ધ્યાન રાખવું હે, પાણી ને ઉર્વરકોનું સંતુલન ભી બનાવીને રાખવું હે. સાટાના મોસમ મેં જેમ કે આપણે દેખો કે ખરપતવાર વધારે થા તો એનું ભી ટાઈમ માટે પ્રબંધન કરવું હે. અને સબ વાતોનું ધ્યાન રાખંગા ઉત્પાદન ને આય બે આપણને અસલ મળી શકે. અને ખરીફના મોસમમાં ભાઈ બોનો વૈજ્ઞાનિકોની સલાહને આપણું જે ગડલ મન કહે એનો જે અનુભવ હે એ બે હાથે લઈને અગર આપણે કામ કરંગા તો આપણે ધાનની ખેતી જે હે એ વધારે સફળ, લાભદાયક ને ટીકાઉ બની શકેગા. એટલે ભાઈ બોનો આપણને એની વાતનું ધ્યાન રાખવું હે કે અસલ રોપાઈસ આપણે અસલ ફસલની પહેચાન રહે.
1: હવે અંજલિ બોન તો આપણે આના વિષય માંથી આપણે ભાઈ બોને કથી ઘણા કાની વાતે થઈ ગઈ ને હવે દેખી રહી હે કે ટાઈમ ભી થઈ જો આપણે કાર્યક્રમ કથી સૂટ પડવાનો.
0: હવે
1: સૂટ તો પડ્યો પણ જાતા કથી પહેલા એક બીજું ગીત સાંભળી લો.
0: હવે

0: ભાઈન બોનો અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડ સુટ આપને મારો આસો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામે આપ રાય સૂચો અમને આલી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
1: તો ભાઈન બોનો, ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માં એક નવા વિષય ને હાથી તાર હુદી
0: રામ રામ રામ રામ.

0: અંજલિબન ગીત ત્યાં શું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે બોનોનું સ્વાગત કરહ આપણે આજની કાર્યક્રમ ઘુમર મેં જેમ કે અંજલિબન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે પ્રસવ ને બાદ માની દેખભાલ એવી કેમ જરૂરી હે ને આપણે હેતે કરો
1: હવે
0: અંજલિબન આપણે દેખ કે અગર આપણે બોનને આ પ્રસવ થાય હે તારે વર્ણન શરીર મેં ઘણા અકાના પ્રાકૃતિક બદલાવ આવે હે વર્ણને શરીર પેલ હરકો નથી રહેતું હે વર્ણને આપણે દેખ કે કમજોરી આવી જાય હે થકાન થઈ જાય હે ખૂનની કમી થઈ જાય હે શરીર દર્દ થવા માંડી જાય ને ભાવનાત્મક બદલાવ બી આવી શકે હે એટલે ભાઈ બોનો કેવું ચાંગા કે સહી સમય માટે આપણે માની દેખભાલ કરવી ઘણી અક્કાની જરૂરત હે પરિવારને વણ આરામ આલવું હે સહયોગ આલવું હે ને વણ હાથે બહીને વાતે કરવી હે તે એણ ખતે આપણ દેખાંગા કે આપણી બોનનું સ્વાસ્થ્ય હે વો બી સહી રહેગા બી માનસિક તનાવ ખતી બી મુક્ત રહેગા
1: હવે મનીષા બોન આપે સહી કીધું તો જેમ કે આપે બતાડ્યું કે પ્રસવ ને બાદ આપણી બોનના શરીર મેં ઘણા ઘણા બદલાવ આવે હે આ સવે વાત કરો કે માં ની દેખભાલ કેમ જરૂરી હે તો ભાઈ બોનો આપણે દેખો કે માં અગર સ્વસ્થ રહેગા તો સૌરભ ભી અસલ તરીકા તકી રહી પાએંગા
0: હવે
1: પ્રસવ ને બાદ અગર સહી દેખભાલ આપણી બોનને મળે તો સંક્રમણના જે ખતરા હે એ કમ થઈ શકે ને શરીર જે હે એ જલ્દી સ્વસ્થ થઈ શકે એને સાથે આપણે દેખો કે માનસિક તનાવ ભી કમ આપણી બોનને થાગા કેમ કે અગર ઘર પરિવારનો મનક એણની માની અનદેખી કરેગા એને સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન નહીં રાખેગા તો એ માં જે હે એ ચીડચીડુપન મહેસૂસ કરેગા ઘરની ટાઈમ પરિવારને જુએ કે જેટલું સોરાનું ધ્યાન રાખે એટલું જ એની માનું ધ્યાન રાખે કેમ કે અગર માં સ્વસ્થ હોગા તો સોરો સ્વસ્થ રહી શકેગા
0: હવે અંજલિબન એને સાથે આપણે ભાઈ બોનને કેવું ચાંગા કે આપણે બોનને રહે વણને પૌષ્ટિક ભોજન આલવું હે ને ટેમ ટેમ માટે વણને બરાબર આરામ બી આલવું હે ભાઈ બોન આપણે દેખ કે પ્રસવને બાદ અગર આપણ બોનને પૌષ્ટિક ભોજન આલંગા તેવે અધિક સ્વસ્થ રહેગા આપણે વણને આલવું હે દાલ ને દૂધ ને હરી સબ્જી ને મોસમ ને ફળ ને સાબુત અનાજ ને પાણી હેવું બી આપણે પર્યાપ્ત માત્રામાં આલવું હે એની સાથે ભાઈ બોનો કેવું ચાંગા કે વણને પર્યાપ્ત આરામની બી જરૂરત પડે હે તો આપણે વણને આરામ આલવું હે એની સાથે કેવું ચાંગા કે પરિવારના સદસ્ય હિ વે ઘરેલુ કામોમાં વણને સહયોગ કરીંગા તે આપણે માં હે વે જલ્દી સ્વસ્થ થઈ જાયગા
1: હવે મનીષા પૂન આપે સહી કીધું જેમ કે આપે બતાડ્યું કે આપણી બોનને આપણને પૌષ્ટિક આહાર આલવું જોઈએ તો આપણે દેખો કે અણી ટાઈમ આપણી બોનનું જે શરીર હે એ ઘણા કાનું કમજોર થઈ જા આપણે દેખો કે પ્રસવને બાદ આપણી જે બોને રહે એણાને કમ મરસવારી ચીજે આલે હે ને ઘણી વખત એવું થા કે એ સબ ચીજે એણાની સ્વાદ અનુસાર નથી રહેતી ને એ ચીડચીડોપન મહેસૂસ કરે તો એવામાં આપણને જુએ કે અણી ટાઈમ આપણે એણનું જે ખાવાનું બનાવી રહો એનમાં થોડું સ્વાદ મલાવી દઉં આપણને ઘીની માત્રા ને એ બી ડોક્ટરની સલાહ તકીસ એણાને આલવી હે તાકી આપણી જે બોને હે એ સ્વસ્થ રહી શકે અણી ટાઈમ આપણે દેખો કે આપણી જે બોને હે એણાને અજવાઈનનું પાણી આલે હે ગોંદનું પાણી આલે હે તો આ સબ ચીજે એણાને સ્વાસ્થ્ય બદલે ઘણી જરૂરી હે કેમ કે અણી ટાઈમ આપણી જે બોને હે એ સોરાને સ્તનપાન ભી કરાવે હે ને અગર એ સહી માત્રામાં પૌષ્ટિક તત્વને લેંગા તો સોરો બરાબર સ્તનપાન કરી પાગા ને એને ભી એ પોષક તત્વનો લાભ મળી પાગા તો અણી ટાઈમ ઘર પરિવાર વાળા જે ભી સદસ્ય હે એણાને ધ્યાન રાખવું હે કે એ આપણી બોનને પર્યાપ્ત આરામ આલે તનાવ તકી દૂર રાખે ને એણન તકી નિયમિત સંવાદ કરી કેમ કે અણી વખત આપણે દેખો કે આપણી જે બોને હે એણામાં ઘણા કાના બદલાવ આવે હે વ્યવહારનું ભી બદલાવ આવે હે કેમ કે એણનું શરીર એવું થઈ જા કે ખુદ કાંઈ નથી કરી પાતી તે એવામાં એણને એમ લાગે કે કોઈ મનક એણન કને હેતો દાડો બે ને એની દેખરેખ કરે એણને મનની વાતે સાંભળે જે કેવું ચાહી રહી હે
0: હવે અંજલિબન એની સાથે આપણે દેખ કે સોરાને જન્મ ને તુરંત બાદ આપણે માનું દૂધ રહે વો આપણે સોરા બદલે ઘણા અકાનો લાભ કરી રહે તે ભાઈ બોનો કેવું ચાંગા કે આણા ખતે આપણે જો સોરું રહે એની રોગ પ્રતિરોધક ક્ષમતા હે વી બી મજબૂત થાય હે આ અંજલિબન કેવું ચાંગા કે આપણે બોનને હે વ્યક્તિગત સ્વચ્છતા રાખવા માટે બી ઘણું ધ્યાન આલવું હે સાફ કપડું પહેરવું હે હાથ ધોવા હે ને ડોક્ટરને સલાહનું પાલન બી કરવું હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું તો જેમ કે આજે કાર્યક્રમમાં આપણી બોન થકી ઘણી અસલ વાતે ચાલી રહી હે આ વાતે આપણે અગાડી બી અમસ કરતા રંગા પણ મારું મન થઈ રહ્યું હે કે કેમને આપણી બોનને આપણે એક ઓર ગીત હમરાવી દઉં
0: હવે અંજલિબન તો હમણાં આ ગીત

0: મૌનિક ગીત તો આશો પૂરું, અને ગીત વાત એક વખત ફરી આપણે પાસા ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ગીત કે પહેલા આપણે જાણ્યું કે માની દેખભાલ, પ્રસવની બાદ કેમ જરૂરી હૈ, પૌષ્ટિક ભોજન ને આરામ આપણે આપણી બુનોને હરતે કરાવવું હૈ, એને સાથે આપણે જાણ્યું સ્તનપાન ને સ્વચ્છતાને બારામાં. આયા સવે વાત કરો માનસિક સ્વાસ્થ્યની જરૂરતને બારામાં. તો ભાઈ બોનો, પ્રસવને બાદ ઘણા કની છે બોને હે એ ઉદાસી ને ચિંતા ને તનાવ ને મહેસૂસ કરે હે. એવા ટાઈમમાં પરિવારના જે મનક હે એને માનું હાથ હલવું જોઈએ, એનાની વાતે સાંભળવી જોઈએ, ને એને એકલું મહેસૂસ નહીં થવા દેવું જોઈએ. જરૂરત પડવા માટે આપણે સ્વાસ્થ્ય કાર્યકર્તા ને ડોક્ટરની સલાહ બી લેવી જોઈએ. કેમ કે ઘણી વખત જે બોને હે એ વધારે અણી ચીજે મેં ખોવાઈ જાય ને એ વધારે ચીજને સોચવા લાગી છે હે. એટલે આપણે દેખો કે આપણી બોનોને બી જોઈએ કે એ અણી ટાઈમ કઈ બી વાતની વધારે વિચાર નહીં કરી ને ખુદને સ્વાસ્થ્યનું બી ધ્યાન રાખે. જેમ કે મનીષા બોન આપે કીધું હતું કે વ્યક્તિગત સ્વચ્છતા રાખવી ઘણી જરૂરી હૈ. વાસ્તવમાં આપણે દેખો કે અણી ટાઈમ સંક્રમણ જે હૈ એ વધારે જલ્દી સોરામાં ફેલી શકે. એટલે માને જુએ કે ટાઈમ ટાઈમ માટે હાથ પગ ધોતી રહે ને આપણે સોરાને સંક્રમણ થકી બચાવવાનું બી ધ્યાન રાખે. તો ભાઈ બોનો, આપણે ઈસ કેવું ચંગા કે અણી ટાઈમ માને સપ્તકી વધારે જરૂરત પરિવારના હાથની રહે હૈ. અગર જે વખત પરિવારના સદસ્ય આપણી બોનોનું હાથ આલેંગા તો આપણે દેખંગા કે આપણી જે બોને હે એ અણી ટાઈમને ઘણા અસલ તરીકા થકી કાઢી શકે. આપણે દેખો કે ઘણી બોને એમ બી કહે હે કે આ ટાઈમ કાઢવું એનાને બદલે ઘણું મુશ્કેલ થઈ સા. હવે અગર પરિવારનું હાથ રહે તો આપણી બોને આસાની થકી આ સબ ચીજને પૂરી કરી શકે.
1: હવે અંજલિ બોન, એને સાથે આપણે ભાઈ બોનોને કાર્યક્રમને માધ્યમ કરતી કેવું જાંગા કે આપણે જે સોરનો જન્મ હે આ કેવલ નવા જીવનની શરૂઆત જ નથી હે, બલકે આપણે માને બદલે એક નવું સફર બી હે. આ સફર મેં વણને પ્યાર, સન્માન, પૌષ્ટિક ભોજન ને આરામ ને પરિવારનો સહયોગની બી ઘણી જરૂરત પડે હે. તે ભાઈ બોનો કેવું ચાંગા કે આજે આપણે આ સંકલ્પ લેવું હે કે ઘરના હેતા મનકા મળીને આપણે સોરાને જન્મ થાય હે તો એને સાથે આપણે વણને સોરાને બી ધ્યાન રાખવું હે ને માની બી પૂરી દેખભાલ કરવી હે. કેમ કે ભાઈ બોનો આપણે દેખા કે માં સ્વસ્થ થાયગા તે વણને સોરું હે વો બી સ્વસ્થ રહેગા. જયારે માં અને સોરું બે સ્વસ્થ થાયગા તે આપણે પરિવાર હે વો પૂરું ખુશહાલ બનેગા ને આપણે સમાજ હે વો બી ખુશહાલ બનેગા.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, અણી ટાઈમ આપણી જે બોને હે એને બી જુએ કે એને આરામ કરવાનું ટાઈમ મળ્યું હે તે પર્યાપ્ત માત્રામાં આરામ કરે. આપણે દી કહો કે પ્રસવને બાદ ઘણા કાની સાવધાની આપણી બોનોને રાખવી જોઈએ. જેમ કે આપણે જે ગઢલો મન કહે હે આપણી બોનોને કે પ્રસવને બાદ એને માતા માટે બાંધવું જોઈએ, કમર માટે બાંધવું જોઈએ, તાકી બાદ વાળું જે ટાઈમ હે એ એનાનું અચ્છું નીકળે. એમ કે હે કે અગર માતા માટે ટાઢી ટાઢી હવા લાગે એની વખત તો કાંઈ નહીં થા, આ પાસે જઈને માથું દુખવાનું કારણ બની શકે, કમર મેં દર્દ ની, શરીર મેં દર્દ ની સમસ્યા પેદા થઈ શકે. તો એવામાં આપણી બોનોને જુએ કે ગઢલા મનકની જે વાતે હે એને ધ્યાન તકી સાંભળે ને એનાનું અમલ કરે. કેમ કે ગઢલા મનક જે હે એ ઘણા અનુભવ તકી ગુજરી ચુકે હે. એ આપણને કોઈ વાત કહી રહી તે એને આપણને ધ્યાન તકી સાંભળવું હે, ને અગર આપણને એનાની વાતમાં કોઈ ભી જરાસું ભી સંકોચ લાગે તો આપણે ડોક્ટર થકી ટેમ ટેમ માટે મળતા રહેવું હે ને નિયમિત જાંચ કરાવતા રહેવું હે. કેમ કે આપણે દેખો કે અગર આ પ્રસવ થાતી અગર સામાન્ય હે તો ભી આપણને જાંચ કરાવવી હે, ને ઓપરેશન થકી કાંઈ થઈ રહ્યું હે તો ભી આપણને નિયમિત જાંચ તો કરાવવી છે. કેમ કે આ સમસ્યા અગર વધારે વધે એને પહેલા જ અગર આપણે ટેમ માટે ઈલાજ કરી દો તો આપણું જે જીવન હે, આપણું જે આ ટેમ હે એ અસલ તરીકા થકી નીકળી શકેગા. તો આશા કરો હું મનીષા બોન કે આ હંગરી વાતે આપણે ભાઈ બોનોને ગમી હોંગા. કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનું. તો સૂટો તો પડો પણ સાથે પહેલા હમરી લાઈક ઓર કિતને મોરે પડો સૂટો.
1: હવે અંજલિ બોન,

0: મનીષા બોન ગીત તો આઈશું પૂરું નણસ ગીત હાથે હવે કાર્યક્રમ ઘુમર તકી પડા સુટ આશા કરા હો કે આજે કાર્યક્રમ મેં આપણી બોને તકી સે વાતે રહી હૈ કે પ્રસવ ને બાદ માં ની દેખભાલ નું ભી આપણને એટલું જ ધ્યાન રાખવું હૈ જેટલું આપણે નવજાત શિશુ નું રાખો હો તો આશા કરા હો કે આપણી બોને ની આ વાતે ગમી હોંગા તો બોને આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમારે અણપતા માટે
1: હવે ભાઈઓ બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 3270001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માંથી અમારું ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક ના વિશે નિહાતે તારું દી
1: રામ રામ રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તો કિસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન તો આયરન થકી ભરપૂર તત્વ નું કરો ભોજન.
2: હોવે કેમ કે ખૂન મે આયરન તત્વ ની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
3: જલ્દી થકાન થાવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયા ના લક્ષણ હૈ.
2: હોવે ભાઈ એન બોનું, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણે પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને એનિમિયા ની નિઃશુલ્ક જાંચ કરાવી જોઈએ.
3: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચાર ની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
2: હોપે એનિમિયા થકી બચવા બદલે આપણને ખવાના મે દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટર નું સેવન કરવું જોઈએ.
3: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા.
4: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય?
5: નાના અંજલિ બુન, હું થા ગા?
2: અરે જાગૃતિ બુન, આપણી જે નદીએ હે ઈ હુકી જાયંગા, ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે ઈ ભી રૂકી જાગા.
5: ઓ અંજલિ બુન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
2: હોવે જાગૃતિ બુન, હર બુંદ મે આપણું જીવન હે ને આજ ધરતી માતા નું સંબલ હે.
5: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બુન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લો ની રાખવું, બારિશ ને પાણી નું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢી નું જીવન સફળ થઈ જાગા.
2: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બુનો ને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતી ને હરી ભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે, હર બુન નું મોલ આપણે જાણો.
1: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત.